મિત્રો, આ સુંદર સાંજ આગળ આગળ દોડી રહી છે અને આપણો સાથ પૂરો થાય તે પહેલાં ફિલ્મ ખામોશીના ગીતની ખાસ ફરમાઈશ આવી છે રાકેશભાઈ તરફથી. આશા છે કે આપ સૌને પણ પસંદ આવશે. રાકેશભાઈ, થેન્ક યુ ફોર યોર કંપની એન્ડ ફોર સેન્ડિંગ યોર રિક્વેસ્ટ થ્રુ. હિયર ઇઝ હેમંત કુમાર ફ્રોમ ફિલ્મ ખામોશી.

सी का नाम है। मित्रों आप सामने रहा छो आकाशवाणी भारत भवन प्रसारण 106.1 एफएम रेडियो पर। आज सीटी नी वाद आवी छे, मने तो घणो आनंद आव्यो, आशा छे के आपे पण आनंद माण्यो हशे। बीना बेन कही गया ते प्रमाणे 1940 अने એવી માનવામાં આવે છે, વી ડોન્ટ હેવ પ્રોપર રિસર્ચ કરીને ખબર નથી પડી, પણ 1941માં ખજાનચી મૂવી હતી એમાં પહેલી સીટી વગાડવામાં આવી હતી। ત્યારબાદ તો સીટી બહુ ચાલી, દેવાનંદનું એક ફેમસ મૂવી હતું 9-2-11, એમાં દેવાનંદ સીટીમાં ટ્રક વગાડતા સીટી એમ વગાડે છે। 1958નું એક મૂવી હતું, એમાં બે લેડીઝો છે મુંબઈની મરીન ડ્રાઈવ પર ગાતા ગાતા સીટીઓ વગાડતા હોય છે। આમ ત્યાર પછી 1982માં સત્તે પે સત્તામ ફેમસ ગીત છે, જિંદગી મિલકે બિતાએંગે। અને જો તમને યાદ હોય તો માચિસ ફિલ્મનું એક ગીત છે, છોડાએ હમ વો ગલિયાં, એમાં સરસ મજાની સીટી છે। તો આજની સીટી અમે અહીં બંધ કરીએ છીએ। કમ બેક અગેન એઝ ઓલવેઝ નેક્સ્ટ મંડે સેમ ટાઈમ। ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ।